નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, આજે સોમવાર તારીખ 29

30 જૂન 2026, વિક્રમ સંવત 2082, તિથિ છે જેઠ પૂનમ. અત્યારે સવારના 5:57 અને 36 સેકન્ડ થઈ રહી છે. આજની પ્રસારણ સભામાં આપ સૌ મિત્રોનું સ્વાગત સાથે આજની પ્રસારણ સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા હિન્દી સમાચાર થોડી જ ક્ષણોમાં.

અર્ચના કાર્યક્રમનો પ્રારંભ કરીએ મદન મોહન મનોજના આ શબ્દોથી. સમુસ્વર હસમુખ પાટડિયા અને મહેન્દ્ર ટોકેનો

0: મિત્રો, આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે લઘુ ચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃત ધારા. આજનો વિષય છે વાલો જાંબુડો. વક્તા જયદેવ શુક્લ.
2: અમે વાલા જાંબુડા વિશે અનેક વાતો નોંધી છે, એમાંની થોડી આજે કહું તો તમને ગમશે ને. જો તમે મને પૂછો કે જાંબુડો ક્યારે રોપેલો, ગોટલો નાખ્યો તો કે છોડ લાવેલા, કેટલા વર્ષ પછી જાંબુ પામ્યા હતા, અમારા વાડામાં અમારી કે પડોશીની જાણ બહાર ઉગી ગયેલા જાંબુડાના કુળ અને મૂળનો ઇતિહાસ હું આપી શકું એમ નથી. કદાચ એથી જ અમે તેને સ્વયંભૂ તરીકે ઓળખીએ છીએ. દરેક વર્ષે જાંબુડાએ અમને મીઠા રસદાર જાંબુ આપીને તૃપ્ત કર્યા છે. પણ પાનખર ઋતુમાં તો પાંદડા ખરે જ ખરે, એમ જાંબુડાના પાન પણ સ્વાભાવિક રીતે જ ખરે. લગભગ મહિના સુધી પાન ખરે એને કચરો થાય છે એમ ન કહેવું જોઈએ. પણ માને કોણ. એકવાર એવું થયું કે મારે અઠવાડિયા માટે બહાર જવાનું થયું. આવીને જઉં છું તો જાંબુડાની ઘટા, ડાળી, પાંદડા બધા પર જીવલેણ હુમલો થયો હતો. હું આઘાતથી અવાક બની ગયો. માત્ર બુઠ્ઠું થડ ઊભું હતું. જાણે મારું માથું ને બંને હાથ વઢાઈ ગયા હોય એવી લાગણીથી ગૂંગળાઈ ગયો. દિવસો સુધી કચરો થાય છે એવું કહેનારા લોકોએ દર વર્ષે જાંબુનો તો આનંદથી સ્વાદ માણ્યો જ છે. મેં તો પથ્થરોથી જમીન પણ ઢાંકી નથી. આવી આટલી સુફલા ધરતીને અડીને પ્રેમ કરી શકાય છે એ જ સૌભાગ્ય છે. ઘરમાં વાડાની ધૂળ આવે છે એનો વિશેષ મહિમા છે. હા, વસ્તુઓને ચોખ્ખી રાખવા સૌએ થોડો પરિશ્રમ તો કરવો જ પડે, એ સાચું. સીતાફળી, પારિજાત, આસોપાલવ પરથી ખરતા પાંદડા જોઈ હવે તો બધા નવા તાંબાવરણા પાંદડાના વાઘા સજશે એ આશમાં રોજ ખાલી પડેલી ડાળખીઓ વચ્ચે બાળપર્ણ જોઈ હર્ષ થાય છે. એવું બુઠ્ઠા જાંબુડાને જોઈ કશું પામ્યા વિના નજર રોજ પાછી ફરે છે ત્યારે મન સોરાયા કરે છે. વર્ષ વીતે છે. એક સવારે બુઠ્ઠા જાંબુડાના થડ પર નવી કૂંપળો પ્રગટી ત્યારે હૃદયમાં શરણાઈઓ બજી ઉઠી. અમે સૌને આનંદથી ગોળધાણા વહેંચ્યા. કહ્યું, અમારા જાંબુડા પર નવી નક્કોર કૂંપળ બેઠી છે, જાંબુડો હજી જીવે છે. આ 2-3 વર્ષમાં તો થોડી ઘટા પણ થઈ છે. આ વર્ષે 2-3 મહિનામાં જાંબુડા પર મોર બેસશે એટલે જાંબુ પણ આવશે. મને તો કૂંપળ જોઈ ત્યારથી જાંબુડાના સ્વપ્ન આવે છે. તમને કહું, કવિ કાલિદાસે મેઘદૂતમાં મેઘને જાંબુ કુંજોમાં વહેતા નર્મદાના નીર પીને આગળ વધવાનું કહ્યું છે. પ્રિયાને સંદેશ મોકલવાની ઉતાવળ હોવા છતાં કાલિદાસ રસિક રીતે જે તે પ્રદેશના ઇતિહાસ, ભૂગોળના સૂચન કરે છે, એની સાંસ્કૃતિક મહત્તા ને સૌથી વધુ તો પ્રાકૃતિક સમૃદ્ધિ કેવી છે, લોકો કેવા વર્તે છે, એ બધી વાતો કહેવાનું યક્ષ ચૂકતો નથી. તો પછી દશારણ વિસ્તાર પાસે પરિપક્વ બનેલા એટલે કે કાળા બનેલા જાંબુથી લચી પડેલા જંગલોનું સૌંદર્ય બતાવી ભાવકોને ત્યાં જવા લલચાવે છે. રસિકો વર્ષાના દિવસોમાં મેઘદૂતનું સેવન કરવાનું રાખે તો વિવિધ પ્રદેશોની ખાસિયતો ને આપણી ભાવસૃષ્ટિની દિશાઓ એકાકાર થશે. રસદાર જાંબુ કથા નીકળે ત્યારે સ્મૃતિમાંથી કૂદકો મારીને એક પ્રસંગ મિત્રોને કહ્યા વિના રહી શકતો નથી. 15-ક વર્ષ પૂર્વે કાળા ભૂરા જાંબુ ફળથી જાંબુડો એવો તો સોહતો હતો કે અમે સૌએ જાંબુ સત્ર ઉજવ્યું. એક જાંબુ રસિયો મિત્ર અચાનક આવ્યો. અમે તરત જ કોટ પર ચઢી જાંબુ તોડતા જઈએ ને મોંમાં મૂકતા જઈએ. એવામાં હવામાં ડોલતા 1-2 રસપૂર્ણ જાંબુ દેખાયા. મારું મન એને લેવા વ્યાકુળ થઈ ગયું. હવામાં ડોલતા જઈ મારી પાસે આવે ને લલચાવી દૂર થઈ જાય, પાછા આવે, પાછા જાય, એમ હું એને લેવા માટે પ્રયત્ન કરતો રહું. હું હાથ લાંબો કરું, થાય આ વખતે તો ડાળી પર ડોલતા જાંબુને લઈ જ શકીશ. 2 જાંબુ પાસે આવતા એ તરફ લંબાયો, તેરવા સ્પર્શ્યા અને આવ્યા હાથમાં, એવું લાગે તે જ ક્ષણે સમતુલા ગુમાવી કોટ પરથી ધબાક દઈને પડ્યો. પણ ધરતીએ એટલા પ્રેમથી ઝીલી લીધો કે જરાય વાગ્યું નહીં.
1: વાલો જાંબુડો એ વિષય પર જયદેવ શુક્લનો વાર્તાલાપ આપે સાંભળ્યો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
0: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:35 અને 22 સેકન્ડ થઈ રહી છે. હવે પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. મિત્રો, કાર્યક્રમમાં પ્રથમ મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળીએ તીન દેવિયા ફિલ્મનું ગીત. ગીતને સંગીતબદ્ધ કર્યું છે એસ ડી બર્મને.

0: મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, જેમાં સાંભળીએ કાલા પાની ફિલ્મનું ગીત. ગાયક કલાકાર મોહમ્મદ રફીના સ્વરમાં, ગીતકાર અને સંગીતકાર છે મજરૂહ સુલતાનપુરી.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હવે અંતમાં સાંભળશો વક્ત ફિલ્મનું ગીત, જેને સ્વર આપ્યો છે આશા ભોસલે, સંગીત છે રવિનું અને ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના.

મિત્રો, વક્ત ફિલ્મના ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સંસ્કૃત સમાચાર રિલે કરીશું થોડી જ ક્ષણોમાં.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાન્ડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનોતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા

0: સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલટ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધારકાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 159મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસકર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
1: भगवान जगन्नाथ जी के मंदिर से जल यात्रा निकलेगी, उसके तैयारी के लिए पुलिस बंदोबस्त का आज रिहर्सल करने में आया है. जो जल यात्रा है उसके बंदोबस्त में पुलिस अधिकारी और स्टाफ मिला के 500 से ज्यादा पुलिस बल तैनात किया गया है. इसके साथ साथ बूथ के ऊपर सीसीटीवी और ड्रोन के द्वारा भी नजर रखी जा रही है. जो जल यात्रा है वो शांतिपूर्वक था इसके लिए पूरे रूट पे पुलिस तैनात की गई.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ airnews_abd ને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજિત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડચ, ટાઢાવડ, કાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની થલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે, તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
2: અમે ખાસ રામાયણ સાડીની ટીમ ઉપર આખી નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી. અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણા જે પ્રાઇમ મિનિસ્ટર છે એમની જે પ્રેરણા છે, એમનું જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની ટીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સાડી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા કૃતિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્સ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. જોઈએ હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક.

સવારે 7:25 ભક્તિ સંગીત કાર્યક્રમ દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું. ગુજરાતી સમાચાર 7:45 ત્યારબાદ અમદાવાદ રિલે થશે. 8 દિલ્હી કેન્દ્ર પરથી સમાચાર પ્રભાત રિલે કરીશું. ગરબાનો કાર્યક્રમ 8:15 દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. સવારે 8:30 થી 10 સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. 10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર તથા 10:30 શ્રવણ માધુરી કાર્યક્રમમાં ભક્તિગીત દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું.

અગિયાર વાગ્યે વિવિધ ભારતી પ્રસારણ રહેશે. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ થશે. બપોરે એક વાગ્યે હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. એક વાગીને 10 મિનિટથી અમદાવાદ કેન્દ્રનું પ્રસારણ રહેશે.

હિન્દી સમાચાર 2:15 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 2:30 થી સાંજે 5 વાગ્યા સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે.

સાંજે 5 વાગ્યે દિલ્હી કેન્દ્ર પરથી હિન્દી સમાચાર રિલે કરીશું. સાંજે 5 વાગીને 5 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, 5 વાગીને 30 મિનિટે NCERTનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ અને 6 વાગ્યે નવલિકા. વિષય છે ઘરવખરી, જેના વક્તા છે પ્રજ્ઞા પટેલ. ત્યારબાદ સુગમ સંગીત કાર્યક્રમ, જે દમણ કેન્દ્ર પરથી પ્રસ્તુત કરીશું. સાંજે 6 વાગીને 30 મિનિટથી 7 વાગીને 20

મિનિટ સુધી અમદાવાદ રિલે થશે. ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ 7:20 દમણ કેન્દ્ર પરથી રજૂ કરીશું, જેમાં આજે આપ સાંભળશો વર્તમાન સમયમાં દેશી ગાયનું મહત્વ, એ વિશે વિઠ્ઠલભાઈ ગરાસિયાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. પ્રસ્તુતિ છે હરેશ પટેલની. ગુજરાતી સમાચાર 7:50 દિલ્હી કેન્દ્ર પરથી સાંભળશો. 8:00 વિવિધ ભારતી પ્રસારણ રહેશે. 8:45 સમાચાર સંધ્યા તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. રાત્રે 9:15 11:00 સુધી વિવિધ ભારતી પ્રસારણ રહેશે. રાત્રે 11:00 હિન્દી તથા અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

તો મિત્રો, આ હતી અમારા હવે પછી રજૂ થનાર કાર્યક્રમોની એક ઝલક. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીત કાર્યક્રમ. મિત્રો, શરૂઆતમાં સાંભળશો ગાયક કલાકાર મન્નાડેના કંઠે ગવાયેલું આ ભજન.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હરિરસની રચના સાંભળી ગાયક કલાકાર પ્રફુલ દવેના સ્વરમાં.

0: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

મિત્રો, આ ભજન સાથે જ આજનો ભક્તિ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
1: સેશલ કી યાત્રા કા સંદેશ સ્પષ્ટ હૈ. ભારત એસે હિન્દ મહાસાગર કી કલ્પના કરતા હૈ જહાં સમુદ્રી સુરક્ષા કે સાથ આર્થિક સમૃદ્ધિ ભી બઢે, જહાં હમારી સાઝેદારી આકાર નહીં આપસી સમ્માન ઓર વિશ્વાસ પર આધારિત હો, ઓર જહાં હમ હર દેશ કે પાસ પાસ નહીં સાથ સાથ ચલે.
0: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
2: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे. इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય જન્મથી 3

0: 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા બે શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો. આ આપત્તિથી 3238 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે. હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે. બચાવ ટીમો દરિયાકાંઠા અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પર તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: पिछले कुछ दिनों में दोनों देशों के बीच सैन्य कार्रवाई तेज हो गई थी. अमेरिका ने ईरान पर युद्ध विराम का उल्लंघन करने का आरोप लगाते हुए उसके सैन्य ठिकानों पर हमला किया था. इसके जवाब में ईरान ने बहरीन और कुवैत में अमेरिकी सैन्य अड्डों पर बैलिस्टिक मिसाइलें और ड्रोन से हमले किए. दोनों देश फिलहाल सैन्य कार्रवाई रोकने पर सहमत हुए हैं ताकि हॉर्मुज जलडमरू मध्य से जहाजों की आवाजाही सामान्य बनी रहे. पहले ये वार्ता स्विट्जरलैंड में ईरान के परमाणु कार्यक्रम पर होनी थी, लेकिन हालात बदलने के बाद इसका स्थान और विषय दोनों बदल दिया गया है. समाचार कक्ष
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસકર્તાઓએ લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMDએ ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ECBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુઓ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ ઈ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઈરાનના સામસામાં હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4મી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એક્શન સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝ્યુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 2-2 હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા.
4: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂનના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સનો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1 થી 3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
5: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026 નું આયોજન જીએસએફસી વડોદરા ખાતે તારીખ 29 અને 30 જૂન 2026 ના રોજ કરવામાં આવેલ છે. સદર કોન્ફરન્સમાં તારીખ 29 જૂન ના રોજ બપોરે 2:30 થી 4:45 દરમિયાન કૃષિ વિભાગ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ડિજિટલ કૃષિ, રિમોટ સેન્સિંગ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, જીઓ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ તેમજ સરકાર અને ખેડૂત ભાગીદારીના વિષયો જેવા કે પ્રાકૃતિક કૃષિ અને અન્ય અદ્યતન ખેત પદ્ધતિના વિવિધ સેમિનાર, ટેકનિકલ સત્રો અને નિષ્ણાતોના માર્ગદર્શન કાર્યક્રમો યોજાનાર છે, જેથી આ કોન્ફરન્સમાં ભાગ લઈ કૃષિ ક્ષેત્રની નવીન તકો, આધુનિક ટેકનોલોજી અને સરકારી પહેલોની જાણકારી મેળવવા અનુરોધ કરવામાં આવે છે. આ કોન્ફરન્સમાં વિવિધ પ્રદર્શનોનું પણ આયોજન કરેલ છે, જે 1-3 જુલાઈ 2026 સુધી ખુલ્લું રહેનાર છે, જે માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મુલાકાત કરવા અનુરોધ કરવામાં આવે છે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મક

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર વત્સલા પાટીલના સ્વરમાં ગરબા. આ સાથે જ આજનો ગરબાનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણ રિલે કરીશું થોડી જ વારમાં.

0: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે સવારના 10:15 થઈ રહી છે.
1: આકાશવાણી એટ 90 સાલ કી આવાઝ, દિલ સે દિલ તક, નોન સ્ટોપ ધમાલ, પુરાની યાદે નયા જોશ હૈ, દેશ કા રેડિયો અબ ભી બોસ હૈ, આકાશવાણી કે ગૌરવમય 90 સાલ.

ગુલમહોર કાર્યક્રમની શરૂઆત કરીએ તેરે નામ ફિલ્મના ગીતથી, જેને સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણે. સંગીત છે હિમેશ રેશમિયાનું અને રચના છે સમીરની.

0: બેન, નોકરી મળી ગઈ.
1: અરે બાપ, અભિનંદન. હવે બહુવધી શોપિંગ.
0: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
1: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
0: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
1: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
0: પણ બેન,
1: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
0: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
1: અચ્છા,
2: આરબીઆઈ કહે છે,
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
4: હવે સાંભળીએ હમ કિસી સે કમ નહીં ફિરનું ગીત, જેને સ્વર આપ્યો છે કિશોર કુમાર અને સાથીદારોએ. ગીતને સંગીત આપ્યું છે આર ડી વર્મને. રચના છે મજરૂહ સુલતાનપુરીની.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ, અને આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમોહર, જેમાં સાંભળીએ ગાયક કલાકાર કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરને સંગીત આપ્યું છે આર ડી બર્મને. ફિલ્મ છે રાજા રાની.

0: ઓલા ચીમન ની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થો ની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થો ની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમન ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષા ની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મિત્રો, હવે સાંભળશો તાલ ફિલ્મનું ગીત, જેના ગાયક કલાકાર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ. સંગીત છે એ આર રહેમાનનું, રચના છે આનંદ બક્ષીની.

મિત્રો, આનંદ બક્ષીની રચના સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં, જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ફિલ્મ છે કર્ઝ.

0: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે એક સેલ્ફી થઈ જાય.
1: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
0: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
2: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
0: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
2: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
3: આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત.

0: खेवाया आपनी सजागता अने तकेदारी आपे दरियाई सुरक्षानी खात्री गुजरात मरीन पोलिस द्वारा जनहित मां प्रसारित।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી ભક્તિ સંગીત કાર્યક્રમ। તો સાંભળીએ ગાયક કલાકાર જગમલ બારોટના કંઠે ગવાયેલું આ ગીત।

મિત્રો, આ ભજન સાથે જ આજનો શ્રવણ માધુરી કાર્યક્રમમાં ભક્તિ સંગીત અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે વિવિધ ભારતી પ્રસારણના મનોરંજક કાર્યક્રમ રિલે કરીશું થોડી જ વારમાં.

0: બોલો
1: એ સોનુ,
0: એ આની બેન શું છે? બેન
2: સોનુ, મારી લિપસ્ટિક શોધી આપને?
0: તમારી લિપસ્ટિક પેલી લાલ રંગની? હમણાં શોધી આપું. આ રહી, આ પાવડરના ડબ્બા પાછળ તો હતી. લ્યો બેન.
2: કેમ સોનુ, શું છે? આટલું બધું કેમ હસે છે?
0: આ તમારા મોઢાના પ્લાસ્ટર જોઈને તો. અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં, ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટ્ટા, આ તમારો રંગ રોગાન ઉખડી જાય ને પછી તો પાછું ઈનું ઈ ને.
2: ઓ, તને એ બધી સમજણ ન પડે.
0: બેન બેન એક વાત તો
2: જલ્દી કહે ને, મારે જવાનું મોડું થાય છે.
0: બેન બેન છે ને તે મારો વાર કેશલો મને લગ્ન પેલા જોવા આવેલો, ત્યારે વળ્યું એણે મને પૂછ્યું, અલી સોનુ, ત્યાં ઓઠ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે? ને હું તો બેન મોટેથી હસી પડેલી. પછી મેં કહ્યું, અલે જાજા, આપણે તો એવું બધું હોય. પછી એને શું કહ્યું ખબર છે બેન? મને કે તારા ઓઠ તો ચણોઠી જેવા છે. તે એમ બેન, આ સાહેબ તમને પહેલવેલા જોવા આવેલા ત્યારે તમને આવું કઈક પૂછેલું?
2: એ જા હવે અંદર જઈને તારું કામ કર. એ આમ ટીકી ટીકી ને મારી સામે શું જોયા કરે છે?
0: તે બેન, આ તમે આજે આમ અતારમાં બની ઠનીને
2: ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વિકાસ પર એક હોલમાં મારે ભાષણ કરવા જવાનો છે.
0: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો? અરે હા, પેલું 15 દીથી ચાટલા હામે ઉભા રહીને ગોખ્યા કરતા હતા ઈ ને.
2: એ ચૂપ રે, કહું છું તને, કહું ને કે અંદર જા.
0: મેં નામ ગુસ્સે હું કામ થાવ છો? આ તો તમારી હારે વાતો કરવી મને બહુ ગમે હો. હે બેન, તમે કોઈ દી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા?
2: અરે ત્યાં જવાની મારે શી જરૂર? મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે.
0: તે બેન, ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે?
2: તને ન સમજાય, લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે, સમજી?
0: તમારા વટ ને બટ અમને ન સમજાય. અમે તો એ રોટલા હાક ખાઈએ અને ધબાકા બંધ કામ કરીએ. આ પેલું તમારું હું કહેવાય બળ્યું, પેલું ફીગ ફીગ
2: ફીગ રે.
0: અરે હા, ઈ ફીગ રે. આ ત્યાં રોજ શરીર ઉતારવાની કસરત કરવા જાવ છો અને મહિને ખાસા 500 રૂપિયા આપો છો, પણ કાં ફેર બેર
2: પડ્યો છે ને? 5 વર્ષમાં ખાસો 1 કિલો વજન ઘટ્યું છે.
0: 1 કિલો? જુઓ આ મારી કાયા છે ને આરસના પુતળા જેવી. 5 વર્ષમાં 1 કિલો?
2: જા હવે અંદર જા, અંદર જા, આમ હસ્યા ના કર. ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
0: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ. આજે આઈ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેનને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે. તે આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરી આ બધાયથી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
3: સોનુ સોનુ, મમ્મી ક્યાં ગઈ?
0: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
3: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટીમાં એણે કદી પગ પણ મૂક્યો નથી ને પાછી
0: મેં

0: કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
1: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
0: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા, જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
1: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે, આરસની છે, ₹10,000 ની. અમારા ઘરોમાંના ભગવાન પણ ખરીદાય ફ્લેટના નાણા વડે જ તો. સોનુ ખોલ તો જરા.
0: હા બેન, ખોલું.
1: ઓ નીરવ, આવ ને, આવ બેસ. અરે બેસ ને નીરાતે.
2: સાચું કહું શૈલા, ખોટું ના લગાડીશ, પણ આ બે નંબરના નાણાથી ખરીદાયેલી મુલાયમતા અમને તો વાગે તેવ નહીં ને.
1: ઓ નીરવ, તું તો જાણે જ છે ને કે મને મારા ઘરનો આ દંભ, આ વૈભવ પસંદ નથી. પણ શું કરું, જન્મ મરણ ને પરણ એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી.
2: સારું ચાલ, હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું, આપણે આપણું કામ જે કરવાનું છે ને એનું આયોજન કરીએ. ચાલ
1: સોનુ, બેકઅપ ચા બનાવી લાવ ને.
0: હા બેન.
2: અરે એની કઈ જરૂર નથી, પાછું આજે તો આપણે ઘણે દૂર જવાનું છે, વાળું થશે.
1: હા પણ ચા તો પીવી જ પડશે.
2: અરે શૈલા, અરે આજે તો ખૂબ મજા આવી ગઈ. હા, એક પૈસાદાર મહિલાનું ભાષણ સાંભળીને આવ્યો.
1: શેના વિશે હતું?
2: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે. તો
1: પછી?
2: પછી શું, એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા. ઝૂંપડપટ્ટીમાંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોવડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભણવા મોકલવા જોઈએ. અને હતો ત્યાં કરીએ મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમજ સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા હતા. બોલ પછી તમારી હટે જ ને.
1: પછી શું થયું?
2: પછી મેં જ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું, તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટીના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાક નું મેનુ આપો તો કેમ ચાલે?
1: નીરવ, તે ખરેખર આવું કહ્યું?
2: આજ તો કહું છું ને, મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય, અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને, ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માર તમે ચડી શકો.
0: લ્યો બે ચા.
1: લે નીરવ, ચાલે. નીરવ પછી શું થયું?
2: પછી શું, હો હો થઈ ગઈ, બે ચાર વાક્યો બોલી એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું. શરૂમાં તો ભળતી શ્રોતાઓ થોડીક તાળીઓ પાડી ખોખો કરીને ઉધરસ ખાધી, પછી તો એ બધા સમજી ગયા. ચાલ છેલા, હવે આપણે મોડું થાય છે, વાતો ખૂબ કરી ચા પણ જોવાની.
1: હા ચાલ. જો સોનુ, અમે કામે જઈએ છીએ, મારે મોડું થશે મમ્મીને કહી દેજે.
0: સારું બેન, તમે તમારે જાઓ. હાશ, લાવ ને આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં. મને આ પોચા પોચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો. આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાતે અહીં થોડું બેસી લઈએ, એવી મજા આવે છે ને. આ અમારા શૈલા બેન જોયા ને, કોઈની હારે લપછપ નહીં. કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે ને તો વાત જ કયો રે. આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ઘેર એમને મળવા આવ્યો. નવાઈ ની વાત તો કેવાયો, પણ છોકરો છે પાણી ધારો. આવી ગયા બેન, કેવું ગયું ભાષણ?
3: અરે ફર્સ્ટ ક્લાસ. એમને નહીં મને પૂછ, મને એવી તો તાળીઓ પડી, એવી તો તાળીઓ પડી ને પ્રમુખ શ્રી તો એવા ખુશ થઈ ગયા હતા ને.
0: તે અમારા બેન તો સરસ જ બોલે છે ને, છેલ્લા 15 દી થી ચાટલા સામે મો રાખી ગોખતા તા ને.
1: સોનુ,
3: અરે વિભા બેન, તમે તો આજે કમાલ કરી, ખરેખર તમે ખૂબ સરસ બોલ્યા.
4: ઓ થેન્ક યુ. પણ વચ્ચે પેલો ચાપલો છોકરો એની ભંગાણ પાડ્યું ને, એ મને જરા.
3: અરે એવું તો હવે થયા કરે. બાકી સાચું કહું, તમારી વાવાથી તો બધા જલે છે. હા, તેથી જ તો તેઓ

0: તમારા વિરોધીઓને ઉભા કરે છે, બાકી તમારું ભાષણ એટલે તો કહેવું પડે હા? વળી તમે લાગતા તાય રૂપાળા હો કઈ? આ કોઈ તમને 45 નાય નાખે.
1: થેન્ક યુ. એ તો છે ને, હું ગઈ કાલે જ ફેશિયલ કરાવ્યું અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી. યસ.
0: રે આ સાડી, વાહ વાહ, કેવી મુલાયમ છે, સસલાના વાળ જેવી. ક્યાંથી લીધી, કેટલા ની આવી?
1: એ તો છે ને, શૈલેશ અમેરિકા થી લાવ્યા છે.
0: ખૂબ સરસ છે હા, ખાદી સિલ્ક ની છે ને. આપણા દેશ નો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી નો માલ પરદેશ જાય છે ને. મારી પાસે આવી જ એક સાડી છે વિભાબેન, આ ડિઝાઇન સહિત જુદી.
2: લ્યો બેન, આ શરબત લાવી.
1: લ્યો લ્યો અમિતા બેન.
0: થેન્ક યુ. ઓ માય ગોડ, મેં 6 વાગે ગાડી મંગાવી હતી ને, 6:15 થયા, હજુ કેમ નહીં આવી હોય?
1: કઈ નહીં, મારી ગાડી તમને મૂકી જશે.
0: ના ના ના, આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ.
1: અરે તમે સંકોચ ન રાખો, પ્લીઝ, જરૂર મૂકી જશે.
0: સારું, કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગે એક મીટિંગમાં જવાનું છે.
1: આઈ સી. સો નો.

0: વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગેની એક મીટિંગમાં જવાનું છે.
1: આઈ સી. સોનુ, ડ્રાઈવરને કહે કે બેનની ગાડી મૂકી આવે.
0: હા, આવજો.
1: આવજો.
2: સોનુ, સોનુ, આ ચા ના કપ કોણ આવ્યું હતું?
3: શૈલાબેનના ભાઈબંધ.
2: શૈલાના ભાઈબંધ?
3: પણ બેન, છોકરો છે ફૂટડો.
2: બોલ્યા, છોકરો છે ફૂટડો. ના, જાત, ખાનદાન, સંસ્કાર કઈ નહીં જોવાનું.
3: સંસ્કાર, ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોય છે ને. આ તમારી જ વાત લેવ ને બેન, મી તમને અને સાહેબ ને હારે બેરી બે ગડી નિરાતે વાત્યું કરતા ક્યારે જોયા ન.
2: એ તો શું થાય, એમની ધંધાર થી ઘણા દિવસો બહારગામ જવાનું હોય અને મારે વિવિધ પ્રવૃત્તિઓ.
3: હું એ જ કહું છું ને, આ તમારી જિંદગી
2: મોભા પ્રમાણે તો રહેવું જ જોઈએ ને સોનુ.
3: મોભો મોભો મોભો.
2: શૈલા, આમાં આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે.
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
2: એમ વાત ઉડાવી ન દે.
4: હું વાત ઉડાવતી નથી, હકીકત રજૂ કરું છું. આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
2: ઓહો, હું પૂછું એનો જવાબ આપ. આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો, મારો મિત્ર છે.
2: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી, ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા પિતાને સમજાવવા.
2: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય? ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં એ કેવું? હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી. એટલું જ નહીં, નીરવ હરિજન છે, સાચા અર્થમાં હરિનો જન.
2: શૈલા, મને આવા બધા ફિતૂર પસંદ નથી. તારા પપ્પાની ખબર પડશે તો.
4: પપ્પા? મમ્મી, પપ્પા એ કે તમે, તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું. અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું. હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો. સુખનો એ આડંબર આ તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
2: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એની પરણવાની છે?
4: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
2: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમધર્મી ઘર.
4: પરમધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમ ધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો.
2: ચૂપ કહું છું, જા જા, તારા રૂમમાં ચાલી જા કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
4: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ. ગુડ નાઇટ.

0: सोनू सोनू जो तो जरा कौन छे?
1: हाँ जो आओ आओ।
0: कौन छे सोनू?
1: ए नीरव भाई छे।
0: ओ नीरव आओ बेस।
2: ओ तमे
3: तमे
0: नीरव आ मारा मम्मी अने मम्मी आ नीरव। नीरव चल अपने जाइए।
2: शैला तारे एनी साथी जवानू नथी।
0: कारण?
2: पूछ ने मारा भाषण वखते एने मारू केवू अपमान
3: अपमान करवानो मारो कोई इरादो नहोतो। આજે તમારો આદર કરું છું પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં।
2: પણ તમારી વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું।
3: તમે જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને, જ્યાં સુધી તમે ઝૂંપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો।
2: તું આવાની સાથે દોસ્તી રાખી છે શૈલા,
0: એટલે તમે કહેવા શું?

0: છો એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનો નથી, તેથી પણ મમ્મી માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે.
1: હા શૈલા, તારી વાત સાચી છે. બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ, અને ધર્મ પણ એક જ, માનવતાનો.
0: જોયા મોટા માનવતાવાદી,
1: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે. તમારા તન ઉજળા અને મન મૈલા, અરે તન પણ ઉજળા નહીં હોય, તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે. બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વહેલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોયેલા અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે, અને ઘરના બધા જ સભ્યો કાળી મજૂરી કરે છે. તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો, એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ. વાહ વૈભવ વિલાસ, એ કઈ સંસ્કાર નથી. શૈલા, આને તું ઘર કહેશ? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે.
0: હા, વર્ષોથી આ પિંજરમાં હું ગૂંગળાવ છું. ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિસાસા નાખું છું. મમ્મી લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જાઉં છું.
2: જા, ચાલી જા કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા.
3: અમારા પ્રણયચંદ્ર ને ગ્રહણ લાગ્યું ને હંમેશ ની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ. ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ, આ કેક્ટસ બસ આમ જ જીવન પાંખડી છેદાતી જ રહી. પીડા, અશ્રુ, વેદના, યાતના, બધું જ.
4: તમે આ બધું હું બોલો છો બેન?
3: બસ બરાબર આવો જ હતો એ. આંખ, નાક, બધું જ. પણ અત્યારે અરે રે, ક્યાં હશે?
4: બેન, તમે કેની વાત કરો છો? ને તમારી આંખોમાં આંસુ બેન, તમને કઈ થાય છે? ડોક્ટરને બોલાવવા છે બેન.
3: કોઈ ડોક્ટર મારું દર્દ દૂર નહીં કરે સોનુ.
4: તે હું છે બેન.
3: જો સાંભળ, આજથી લગભગ 25-30 વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાંના લગ્ન કર્યા.
4: તો પછી તમે આયામ આ સાહેબ હારે?
3: સાંભળ, એ જ કહું છું. પિતાજી તો આવા લગ્નની સંમતિ ન જ આપે એની ખાતરી હતી. અમે બહાર ગામ જઈને લગ્ન કરેલા. 2-3 મહિના નિરાંતે સુખ ચેનથી રહ્યા પણ ખરા. પણ મારા નસીબમાં સુખ

પિતાજીએ ગમે ત્યાંથી મારી ભાળ કાઢી. તેઓ આવ્યા, મને હાથ ખેંચીને મોટરમાં બેસાડી. હું રડતી કકડતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા.

0: તમે ઈ ટાણે હીરો
1: એ વખતનો જમાનો ને અમારો કહેવાતો ખાનદાન વળી પિતાજીનો એ ભયાનક ચહેરો ઓ આજે યાદ કરું છું ને સોનું સોનું મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી ના સોનું મારી જીવહાની તો કરવી જ ન હતી ને મેં ક્યાં પાપ કર્યું હતું પણ માને શી રીતે કહું માની અનુભવી નજર બધું પામી ગઈ હતી સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાની બહાને મને બહારગામ લઈ ગયા ને ત્યાં ત્યાં મેં કૃપાળા દીકરાને જન્મ આપ્યો
0: પછી
1: એને અનાથાશ્રમ લઈ ગયા ત્યારે ત્યારે મેં છાતી ફાટ રુદન કર્યું હતું હજી શૈલાના બાળપણનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું સોનું બધું તાજું થઈ ગયું આમે ભૂલાયું તો ક્યારે નહોતું
0: પછી આ સાહેબ
1: સોનું માં મને પાછી ઘેર લઈ આવી છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પઢાવી દીધી અરે ત્યારથી ત્યારથી બસ આ કેક્ટસ આ કેક્ટસ કેક્ટસ ને જોઈ પુતળા જેવી જિંદગી પર હસું સારું છું
2: બેન કેક્ટસ એટલે
1: જે પેલા કુંડામાં છે ને
2: બેન એ તો થોર છે કાંટા
1: મારી જિંદગીમાં એ જ ઉગ્યા છે ને

જિંદગી માં ગુલાબ આવવા છે મારે, મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.

આપ સાંભળી રહ્યા હતા નાટક કેક્ટસ. ભાગ લેનાર કલાકારો હતા સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીત ગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની, પ્રસ્તુત કરતા હતા ચંદ્રસેન નાવાણી. મિત્રો, આશા રાખીએ છીએ કે આ નાટક સાંભળવાની આપને મજા આવી હશે. અને શ્રોતા મિત્રો, હવે ફરી મળવાના વાયદા સાથે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ.

તરફડતી મનની યાદો આપણા મનને તરફડાયા કરે, યાદ હતા એ રાત ભર આવ્યા કરે. દોસ્તો, મહેશ્વરી મહેતાએ લખેલું આ ગીત આપે સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતના આજના આ કાર્યક્રમના ગાયિકા હતા ચેતના પાટડિયા, અને આ સાથે જ પૂરો થયો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બપોરનો 1:20 નો સમય, થોડી જ ક્ષણોમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान

0: किए थे। समाचार कक्ष से वैष्णवी।
1: प्रधानमंत्री नरेन्द्र मोदीए आजे આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
2: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યહાં અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે. हम जो बोलते हैं वो करते हैं. पिछले कई सालों का ट्रैक रिकॉर्ड उठा के देख लीजिए. हम देने में पहले 2-5% शायद कम हो सकते हैं दूसरे राज्यों से, लेकिन ये एक ऐसा राज्य है यहाँ पे 1 रुपए रोकोगे तो वो आपकी आने वाली पीढ़ी के लिए वो इन्वेस्टमेंट हमेशा सेफ रहेगा और आपका रोका हुआ 1 रुपया जो होगा उसका रिटर्न भी सबसे ज्यादा अगर देखोगे तो गुजरात में मिलेगा और हम जो कहेंगे वो टाइमली मिलेगा. अगर सालों तक आपके इंसेंटिव कहीं और जाओगे और धक्के खाने पड़ेंगे तो उसका ब्याज होंगे तो हम लोग डबल दे रहे होंगे. तो हम आप सबको खास तौर पे मेरे टीम गुजरात की ओर से मैं आप सबका यह स्वागत करता हूं.
1: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ

પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બૂથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

મિત્રો, અત્યારે સાંજના 5:05 અને 30 સેકન્ડ થઈ છે. આવો માણીએ હિન્દી ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીએ કાલા પથ્થર ફિલ્મના યુગલગીતથી. ગાયક કલાકારો લતા મંગેશકર અને મોહમ્મદ રફી, ગીતકાર સાહિર લુધિયાણવી તથા સંગીતકાર રાજેશ રોશન.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળીએ પ્રતિમા ઓર પાયલ ફિલ્મનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. ઇન્ડીવરના બોલને સંગીતબદ્ધ કર્યા છે ભપ્પી લહેરીએ.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પ્રેમ કહાની ફિલ્મનું ગીત લતા મંગેશકરના કંઠે માણીએ. આનંદ બક્ષીની રચનાને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

મિત્રો, હવે કિશોર કુમારના સ્વરમાં સૌદાગર ફિલ્મનું ગીત સાંભળીએ. ગીતકાર તથા સંગીતકાર રવિન્દ્ર જૈન.

મિત્રો, સમય થયો છે કાર્યક્રમનું અંતિમ ગીત માણવાનો. ફિલ્મ સાવન કો આને દો, સુમધુર સ્વર યશુદાસનો, પી પંકજના બોલને સંગીતથી સજાવ્યા છે રાજકમલે.

યશુદાસના સ્વરમાં ગવાયેલ સાવન કો આને દો ફિલ્મના આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

ડાઉન પેમેન્ટનો લાભ જતો કરવો પડે. પરસેવે રેપ જે મુકુંદભાઈ આમથી તેમ અટવાતા હતા, હું પણ તરત એમની સાથે સામાન ફેંદવામાં ચેકબુક શોધવામાં જોડાઈ ગઈ. એ ફોઈ, તમે સામાન જુઓ છો તો જરા મારી ડ્રોઈંગની સ્કેચબુક પણ શોધજો ને પ્લીઝ. ખબર નહીં મમ્મીએ ક્યાંય મૂકી દીધી છે તે. મેહુલ ટૌકી ઉઠ્યો. તને તારી સ્કેચબુકની પડી છે? જોતો નથી? અમે કેટલા ટેન્શનમાં છીએ તે, ભાભીએ ચીડ સાથે કહ્યું. તે એમાં મારો શું વાંક? ચેકબુક તો ઠેકાણે જ રાખવી જોઈએ ને. મમ્મી તું જ અમને સલાહ આપતી હોય છે કે ઘરની ને કામની વસ્તુઓ જ્યાં ત્યાં ન મૂકવી, મેહુલ ભોળા ભાવે બોલ્યો. ચૂપ, બહુ ડાયો ન હતા. મદદ ન કરવી હોય તો બહાર જઈને રમ. ભાઈ ખીજાયા. મેહુલ બહાર ન ગયો, ડ્રોઈંગ રૂમની સીડીના પગથિયા પર જઈને બેસી ગયો. તને જ સામાન પેક કરવાની ખૂબ ઉતાવળ હતી, કહેતો તો જરા શાંત ચિત્તે વ્યવસ્થિત રીતે સામાન પેક કરજે. મેં તને કેટલું સમજાવી હતી, દરેક બોક્સ પર એમાં કઈ કઈ વસ્તુઓ છે તે લખજે, આ રીતે સામાન પેક કરાતો હશે. દરેક રૂમનો સામાન અલગ અલગ પેક કરવો જોઈએ, તરત જે જોઈતું હોય તે મળી રહે એમ. પણ તું તો એવી રઘવાઈ કે વાત ન પૂછો. ભાઈના ચહેરાની રેખાઓ તંગ બની, વારે વારે શર્ટની બાયથી મોઢા પરનો પરસેવો લૂછી રહ્યા છે. હવે દોષનો ટોપલો બધો મારા પર. હા, આ ઘરમાં હું જ એવી રઘવાઈ છું, હાથ વગી છું. તમે જ તો ઉતાવળ કરતા હતા, હજુ સામાન પેક નથી કર્યો, ક્યારે કરશો? આપણે જલ્દી શિફ્ટ થઈ જવું છે. કોણ એવો કકળાટ કરતું હતું? ભાભી બોલ્યા વિના ન રહી શક્યા. એમ અકળાયા વિના શાંતિથી શોધો ને. આમ ગુસ્સે થવાથી ચેકબુક તરત મળી જવાની નથી, સમજ્યા? આ ઘરમાં મારું તો સાંભળે છે જ કોણ? સરસ મજાનો હવા ઉજાસવાળો ફ્લેટ છે, પડોશ પણ સારો છે, મંદિર પણ નજીકમાં છે. પણ મુકુંદને તો બંગલાની ધૂન ચડી હતી. સુરેશ 25 લાખના બંગલામાં રહેવા ગયો, કાકાની મીના પણ બંગલામાં રહેવા ગઈ. ભાઈ, કોઈના વાદે ન ચડાય, દેવું કરીને બંગલા ન ખરીદાય. આ ફ્લેટમાં રહીને તું વિદ્યા ભણ્યા, તારું લગ્ન ઉજવ્યું, મેહુલ જન્મ્યો ને તારી બા પણ. મારું તો જરાય મન માનતું નથી. બાપુજીના અવાજમાં થોડો રોષ ને થોડી ભીનાશ બે પડઘાતા હતા. તમે પણ આ એકની એક વાત ક્યાં સુધી કરશો? તમારે તો તક જોઈતી હોય છે, તરત આગળનું ને પાછળનું ગાણું ગાવા મંડી પડો છો. અત્યારે આ વખત છે આવી ચર્ચા કરવાનું? ભાઈ દબાતા અવાજે બોલ્યા. 4 દિવસથી મારી માળા શોધું છું. તને શું ખબર મને કેટલી તકલીફ પડે છે? મારી ભજનની ચોપડી, મારા સ્લીપર, બધુંય આ સામાનમાં પેક થઈ ગયું છે. બાપુજી, એવી થોડી ખબર હતી કે શિફ્ટ કરવાનું લંબાશે? આ તો બિલ્ડર આડો ફાટ્યો, નહીં તો આપણે અત્યારે તો નવા બંગલે જ હોત ને. એણે જ કહેલું કે તમે ત્યારે રહેવા આવી જાઓ, બીજું પછી જોઈ લઈશું. 2-4 દિવસની તો વાત છે, થોડી તકલીફ સહી લેવાની. ભાભી ચા મૂકવા રસોડામાં ગયા. હા ભાઈ હા, અમારે ઘરડે ઘર પણ હવે તમારા પડછાયાની જેમ જ રહેવાનું છે ને. તમે જેમ રાખો એમાં રાજી રહેવાનું. તમે બહાર હિંચકે જઈને આરામથી બેસો, અમે શોધી કાઢીશું. ચેકબુકને તમારી માળા અને તમારી ભજનની ચોપડી, સ્લીપર સુધા. ભાઈએ બાપુજીને શાંતિથી સમજાવ્યા. મારી તકલીફની વાત કોને કરવી? ચાનો ડબ્બો મળે તો ખાંડ ન મળે, ખાંડ મળે તો ગળણી શોધવી પડે. છતી વસ્તુએ હેરાન થવાનું. રસોડાનો બધો સામાન પેક કરી લીધેલો, શોધી શોધી બહાર કાઢું ને ફરી પેક કરું. આજે સાંજે ટ્રક બોલાવી છે, હવે કાલે સવારે શિફ્ટ કરીશું. આ તો અંધારી આફત આવી પડી. વિદ્યા, તું જ કહે, આમાં કોઈનો વાંક ખરો? ભાભી રસોડામાં એકલા એકલા બોલતા હતા. તમારા બધાની બધી વાત સાચી છે, આમાં કોઈનો દોષ નથી. થઈ રહેશે, બધું ઠીક થઈ જશે, થોડી ધીરજ ધરીએ. મેં વચલો રસ્તો કાઢ્યો, આમ પણ બીજું શું બોલી શકત? મારીએ ઘણી વસ્તુઓ મને મળતી નહોતી, પણ અકળાવાથી શું? વિદ્યા, ચા તૈયાર થઈ ગઈ છે. હું રસોડામાં ગઈ. ચા નાસ્તો લઈ અમે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા. જઈને પહેલું કામ આપણે ફર્નિચર કરાવવાનું કરશું. બધાના રૂમ અલગ, બધાની વસ્તુઓ પોતપોતાના રૂમમાં જ રહે. સૌથી પહેલાં કબાટ બનાવડાવીશું, જે જોઈએ તે તરત જડી જાય. બધા પોતપોતાની વસ્તુ સાચવે. ભાઈ નવા આયોજનમાં ખોવાઈ ગયા જાણે. મુકુંદ, મારા રૂમમાં જાજો ખર્ચો ન કરતો ભાઈ. 2 સારા ગોખલા હશે ને તોય ચાલશે. મારો સામાન ક્યાં જાજો છે?
બાપુજીને હંમેશ ભયની ચિંતા રહે.

છોકરાને ખોટો ખર્ચો ક્યાં કરાવવો? પપ્પા, મારો રૂમ તો ટનાટન જોઈએ. સરસ મજાનો ચિલ્ડ્રન રૂમ, બે કબાટ ને એક સ્ટડી ટેબલ તો જોઈશે જ. મેહુલ એના પોતાના રૂમનું સ્વપ્ન જોવામાં ખોવાઈ ગયો. અહીં રસોડું ખૂબ સાંકડું પડતું હતું, નવા બંગલામાં તો મોટું છે. રસોડાનું ફર્નિચર તો હું મારી રીતે જ બનાવડાવીશ. થોડી ક્ષણો પહેલાંનું રઘવાયું તંગ વાતાવરણ જાણે બદલાઈ ગયું. એકદમ બફારા પછી હળવા વરસાદનું ઝાપટું પડે એમ બધા અલગ જ મૂડમાં વાતો કરી રહ્યા છે. પણ ભાઈ, તમારી ચેકબુક નથી જડતી તો? છેલ્લો હપ્તો, મારાથી ચિંતા પ્રગટ થઈ ગઈ. એ તો મળી જશે, નહીં મળે તો બીજો રસ્તો કાઢીશું. સાંજ સુધીમાં ચેક આપી દઈશું ને કાલે સવારે તો શિફ્ટ કરી જ દઈશું, ભાઈ હાથ ધોતા બોલ્યા. વિદ્યા, પેલા રૂમનો સામાન જોઈએ. મને લાગે છે કે મારી જૂની ઓફિસ બેગમાં જ ચેકબુક હતી. હું ને ભાઈ ફરી સામાન ફંફોસવા લાગ્યા. ત્યાં જ મારો મોબાઈલ રણકી ઉઠ્યો. વિદ્યા દીદી, તમે હાલને હાલ ગોકુલનગર આવી જાઓ, દબાણવાળા આવ્યા છે. આગળની બે લાઈન આખી સાફ કરી નાખી છે, હવે આપણી બાજુ આવે છે. સવિતાબેનના અવાજમાં ભારે ઉચાટ ને ચિંતા સંભળાતા હતા. હું વધુ કંઈ પૂછું તે પહેલાં સામે છેડેથી ફોન મુકાઈ ગયો હતો. ભાઈ, મારે હાલ જવું પડશે. પણ શું વાત છે, શું થયું, કોનો ફોન હતો? સવિતા ટીચરનો હતો, ગોકુલનગરમાં દબાણવાળા. તમને આવીને વાત કરું છું બધી. પણ આપણા ઘેર આ પણ દબાણથી કંઈ કમ નથી. ભાઈ, હું થોડી જ વારમાં પાછી આવું છું, મારે જવું પડશે. સ્કૂટર લઈને હું સીધી ગોકુલનગર પહોંચી. ઘરથી ત્યાં સુધી પહોંચતા રસ્તામાં જાત જાતના વિચાર આવતા રહ્યા. ત્યાંની કેવી પરિસ્થિતિ હશે, કેવા દ્રશ્યો હશે, કઈ રીતે છાપરા હટાવ્યા હશે, બધા જ સાવધ તોડી પાડ્યા હશે. શહેરના પૂર્વ છેડે પુલને અડીને નીચેના ભાગે સાંકળ માકળ આડા અવળા હાર બંધ છાપરાની એક મોટી ઝૂંપડપટ્ટી. વર્ષોના વર્ષોથી એ જ અવસ્થામાં, ઘેરાવો વધતો ગયેલો. ત્યાં અમારા બે બાળ વર્ગ ચાલે. શાળાએ જતા ન જતા બધા બાળકો ભણવા રમવા નવું નવું શીખવા આવે. સવિતાબેન ને માલતીબેન વર્ગ સંભાળે. રજાના દિવસોમાં હું પણ જાઉં એ અમારું ગોકુલનગર. ટીચર આવ્યા, ટીચર આવ્યા, છોકરા મને ઘેરી વળ્યા. ધડકતા હૃદય હું આમ તેમ જોઉં છું. થોડે દૂરથી બુલડોઝરની ઘરઘરાટી સંભળાઈ રહી છે. ધૂળના ગોટે ગોટા, આગળની ચારેક હાર બંધ, અડધા કાચા અડધા પાકા મકાનો, ના મકાન નહીં ઘરની લાઈનો. થોડી ક્ષણો પહેલાં જ્યાં ઘર ધબકતા હતા તે હવે માત્ર ઈંટો, માટી, લાકડા, પ્લાસ્ટિક, ચૂનાનો કાટમાળ, ભંગાર. કોઈ ચૂલા પર ચડાવેલી તપેલી એના ઢાંકણ સાથે એમની એમ નજરે ચડતી હતી. ક્યાંક ખાટલાની તૂટેલી ઈસો પણ દેખાતી હતી. ઠેર ઠેર વાસણ, કપડાં, તૂટેલી ફૂટેલી બેગો, પાણી ભરવાના પીપડા, માટલા, બાળકોના દફતર, અનેક સાંધાવાળી થીગડાવાળી રંગરંગીન ગોદડીઓ, જાત જાતની ચીજવસ્તુઓના ઢગના ઢગ આમ તેમ ફેલાયેલા હું જોઈ રહી. લોકો જેટલી વસ્તુઓ બચાવી શકાય તેટલી બચાવી લેવાની વેતરણમાં જોડાઈ ગયેલા. ઝૂંપડાની સામેની બાજુ જ્યાં ખુલ્લી જગ્યા હતી ત્યાં ઝાડીની આસપાસ બધાની ચીજવસ્તુના અલગ અલગ ઢગલા. હું થોડી આગળ વધી. બેન, તમારી ઓડિયો બચાવી લીધી છે, નહીં તો એનો પણ સફાયો થઈ જાત, એક ભાઈ બોલ્યા. હા હા, અમે જ કહ્યું, આ તો અમારા બાળકોની નિશાળ છે, એ અહીં રમે છે, ભણે છે. ટોળું આખું સૂર પુરાવતું હતું. હું એવા જ ધડકતા હૃદય અમારા બાળવર્ગ આગળ જઈ ઊભી રહી. જોઉં છું તો બાળકો બહાર જાણે કશું જ ન બન્યું હોય એમ મોટે મોટેથી છ એકા છ ય છ દુ બાર છ તરી અઢાર ઘડિયા બોલી રહ્યા છે. એક ક્ષણ તો મારું હૃદય જાણે ધબકારો ચૂકી ગયું અને ટીચર ટીચર કરતો કલશોર મને ઘેરી વળ્યો. આખા ગોકુલનગરમાં મેં ચક્કર માર્યું. સાંજ પડવા આવી હતી એટલે દબાણનું કામ અટકી ગયું હતું. મારા મનમાં અનેક પ્રશ્નો હતા. આજની રાત આ લોકો ક્યાં સૂઈ રહેશે, ખાશે શું, રાત્રે વરસાદ આવે તો? જુવાન છોકરીઓ, મહિલાઓ, વૃદ્ધ મા બાપ, એમની હાલત શું થશે? એક એક તણકલું વીણી વીણીને સજાવેલું ઘર, આ માળો, વિંખાયેલો માળો ફરી ક્યારે કેવી રીતે માંડશે? બીજી તો હું શું હૈયા ધારણ આપી શકું? ક્યાંક કોઈનો સામાન બહાર કાઢવામાં હાથ લંબાવ્યો, ક્યાંક કોઈ નવો ચૂલો ત્રણ ઈંટ ગોઠવી બનાવતું હતું ત્યાં ઊભી રહી, ક્યાંક કોઈના ખભે માથે હાથ ફેરવ્યો. ખાસું મોટું ટોળું જાત જાતની ચર્ચા કરી રહ્યું. જાત જાતના અવાજો, આક્રોશ, ક્યાંક દબાઈ ગયેલા ડૂસકા.
પણ તમે હવે

0: શું ખાશો, કેવી રીતે? વાણીની લાચારી મને ગૂંગળાવી રહી. એ તો બધું થઈ રહેશે, ચાલ્યા કરે. જેમના ઘર તૂટ્યા નથી એમના રસોડે મોટા તપેલા ચઢી ગયા છે. સગા સંબંધીઓ પણ ખાવાનું લઈ આવવાના છે. તમે ચિંતા ના કરો બેન, ઘેર જાઓ. ઘણું મોડું થયું છે. આજની રાત બધા ભાઈઓ જાગતા રહેશે. સવારે તો એ તો થઈ રહેશે, ટેવાઈ ગયા છીએ અમે તો. ભારે હૈયે હું ત્યાંથી નીકળી. ઘર સુધીનો રસ્તો મને ઘણો જ લાંબો લાગ્યો. એના એ જ દ્રશ્યો મારી આંખમાં તરતા રહ્યા. એ ઘડિયા બોલતા બાળકો, એ વેરણ છેરણ ઘર, વખેરીના ઢગલે ઢગલા જમીનદોસ્ત બનેલા ઘર, અમારી ઓરડી જેને બાળકોએ જ મહેનતથી માટી ગારાથી ચણી હતી, શણગારી હતી, તે ઘેર આવીને હું સોફામાં ફસડાઈ પડી બેઠી. વિદ્યા, તું આવી ગઈ? સારું થયું, તારી રાહ જોઈને અમે તો પછી જમી લીધું. અરે હા, ખુશ ખબર તો આપવાનું ભૂલી જ ગયો. પેલી ચેકબુક મળી ગઈ છે, કાલે સવારે આપણે શિફ્ટ કરીશું. આ ઘર વખરી હવે કાલે નવા બંગલામાં. ભાઈ ભાભીની વાતનો શો જવાબ આપવો તે મને સૂજ્યું નહીં. કંઈ જ બોલ્યા વિના હું પેક થયેલો સામાન જોઈ રહી.
1: હમણાં જ આપે મારી નવલિકા સાંભળી, જેનું શીર્ષક હતું ઘર વખરી. રજૂ કરી રહ્યા હતા પ્રજ્ઞા પટેલ.
2: હમણાં આપ સાંભળી રહ્યા હતા નવલિકા ઘર વખરી. વક્તા હતા પ્રજ્ઞા પટેલ. મિત્રો, હવે આનંદ માણીએ સુગમ સંગીતનો. ગાયક કલાકાર ફાલ્ગુની પાઠક, રચના સમીરની તથા સંગીત લલિત સેનનું.

મિત્રો, ફરીથી સાંભળીએ ગાયક કલાકાર ફાલ્ગુની પાઠકને. ગીતના બોલ તથા સંગીત આપ્યું છે લલિત સેને.

ફાલ્ગુની પાઠકના કંઠે ગવાયેલ આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં પૂરો થાય છે. એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. મિત્રો, હવે થોડીક ક્ષણોમાં આપ સાંભળશો યુવાણી કાર્યક્રમ, જે અમદાવાદ કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. સમય છે ગેરફિલ્મી ગીતનો. સોનાલી અને રૂપકુમાર રાઠોડના સ્વરમાં સાંભળીએ રાહત ઇન્દોરીની રચના. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.
1: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે

ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઘેર ફિલ્મે ગીત, સોનાલી રાઠોડના સ્વરમાં, રચનાકાર રાહત ઇન્દોરી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડા સમયમાં બરાબર 7:10 સાંભળશો ગુજરાતીમાં સમાચાર. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 જીઆઈડીસીની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદ્ઘાટન કરાયું. ઉદ્ઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ ચોથી વીજીઆરસી યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 એમઓયુ દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી.
2: हमने सेंट्रल गुजरात इकोनॉमिक मास्टर प्लान बनाया है. अगले 20 सालों का ब्लूप्रिंट पूरी तरह से तैयार हो चुका है. हम छोटा उदयपुर को इंडियाज नेक्स्ट स्पोर्ट्स इक्विपमेंट हब बनाने के लिए आगे बढ़ रहे हैं. वडोदरा को देश का सबसे बड़ा ब्लू इकोनॉमी हब बनाने के लिए आगे बढ़ रहे हैं.
0: આ પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરારો કરાયા, જેનાથી રાજ્યમાં 1,200થી વધુ નવી રોજગારીની તક ઉભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4,475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા 8 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. વડોદરામાં યોજાઈ રહેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં સ્માર્ટ ઔદ્યોગિક વસાહતો કાર્યરત થશે, જેમાં ખેડાના મહીજ, સરખેજ, અંગાડી અને મહીસા, અમદાવાદના માંડલ, પંચમહાલના નદીસર, છોટાઉદેપુરના ઉંડવા તથા ભાવનગરના મોણપુર ખાતે નવી જીઆઈડીસી બનશે. ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત અને હરિયાણા વિધાનસભાની અરજી સમિતિની સંયુક્ત બેઠક યોજાઈ. બેઠકમાં બંને રાજ્યોની સમિતિઓ વચ્ચે લોકતાંત્રિક પરંપરાઓ, સંસદીય કાર્યપ્રણાલી અને પ્રજાના પ્રશ્નોના પારદર્શક નિવારણ અંગે સકારાત્મક ચર્ચા વિચારણા અને અનુભવોનું આદાન પ્રદાન કરાયું. વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આ સમિતિ જનતાના અવાજને સીધો જ વિધાનસભા સુધી પહોંચાડવાનું અને નાગરિકોની સમસ્યાઓ તેમજ ફરિયાદો સાંભળી તેના નિવારણ માટે નક્કર પગલાં ઉઠાવવાનું સશક્ત માધ્યમ છે. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની તપાસમાં આરોપીઓ ફોરેક્સ ટ્રેડિંગમાં નફો કમાવવાની લાલચ આપી રોકાણ કરાવી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર નેટવર્ક નેપાળના કાઠમંડુથી ચલાવતા હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: આજરોજ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાની લાલચો આપી તેમની પાસેથી આશરે 2,30,00,000 જેટલી રકમ પડાવી લેવામાં આવેલી હતી અને આ સમગ્ર નેટવર્ક નેપાળ કાઠમંડુ ખાતેથી ચલાવવામાં આવતું હતું. ભારતના 31 જેટલા ગુનાઓનો હાલ પ્રાથમિક તબક્કે ભેદ ઉકેલાયેલ છે, જેમાં આશરે 15 કરોડ જેવી રકમ આ લોકોએ મેળવી લીધેલ હતી.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પૂર્વે આજે જળયાત્રાથી અષાઢી બીજની ઉજવણીના વિવિધ ધાર્મિક ઉત્સવોનો પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજી મંદિરથી સાબરમતી નદીના ભૂદરના આરા સુધી જય રણછોડના નાદ સાથે યાત્રાની શરૂઆત થઈ હતી. સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો દ્વારા બોટ મારફતે નદી વચ્ચે જઈ 108 પવિત્ર કળશમાં જળ ભરવામાં આવ્યું. મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો ષોડોપચાર પૂજાવિધિ સાથે જળાભિષેક કરવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ભગવાનનો જળાભિષેક કર્યો હતો. પાટણના આનંદ સરોવર નજીક આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભવ્ય જળયાત્રા નીકળી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને જગદીશ મંદિર પહોંચી હતી.

0: સફાઈ અને ગટર લાઇનની ચકાસણી તેમજ શાળા પરિસરમાં જોખમી વૃક્ષો દૂર કરવા અને વીજળીના ખુલ્લા વાયરોનું સમારકામ કરાવવા જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યું.
1: શાળાની અંદર કોઈ પણ ભાગ જર્જરિત હોય તો તેનાથી વિદ્યાર્થીઓને દૂર રાખવાનું, તેને કોર્ડન કરવાનું. આ ઉપરાંત કોઈ પણ વૃક્ષો છે તો તેની ડાળીઓ નમેલી હોય તો તેને કપાવવા માટેની પણ કાર્યવાહી કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિકનું વાયરિંગ જે છે જેથી કરીને કોઈ પણ શોર્ટ સર્કિટ ન થાય, અથવા તો એમસીબી સ્વિચની પણ એ બાબતની ચોકસાઈપૂર્વક ચકાસણી કરી લેવી જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક બાબતે પણ કોઈ તકલીફ ન પડે. જો વધુ વરસાદ પડે એવા સંજોગોમાં આચાર્યશ્રી દ્વારા શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને રજા જાહેર કરવા માટેની પણ સત્તા આપવામાં આવી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન અંતર્ગત આજે રાજકોટ શહેરમાં 1,96,200 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 1,48,000, જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली, इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉટલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણીના દમણ કેન્દ્રનો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને દિવ્યા પટેલના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક માહિતીના કાર્યક્રમ અંતર્ગત વર્તમાન સમયમાં જર્સી ગાયનું મહત્વ એ વિશે વિઠ્ઠલભાઈ ગરાસિયાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત.
1: શ્રોતા મિત્રો, આપણા દક્ષિણ ગુજરાતની અંદર ખેતીનું તો મહત્વ છે જ, પણ ખેતી સાથે પશુપાલન પણ ખૂબ જ મહત્વનું છે. પશુપાલનની અંદર ગાય પાલન, ભેંસ પાલન, બકરી પાલન, ઘેટા પાલન વગેરે કરવામાં આવે છે. તો શ્રોતા મિત્રો, દેશી ગાય પણ એક ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તો આજે આપણે ધરમપુર તાલુકાના આસુરા ગામના આવા જ એક ભાઈ છે, વિઠ્ઠલભાઈ મોતીભાઈ ગરાસિયા, તેમને મળીએ અને તેમની પાસેથી વર્તમાન સમયમાં આ દેશી ગાયનું શું મહત્વ છે એના વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ વિઠ્ઠલભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
2: હા, મારું નામ વિઠ્ઠલભાઈ મોતીભાઈ ગરાસિયા છે. હું ટેલિફોન ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો એન્જિનિયર તરીકે, અને રિટાયર થઈને આજે મારા 16 વર્ષ થાય છે. હાલે મારી ઉંમર 76 વર્ષ છે. પરંતુ ગાય એ મનુષ્ય જીવન સાથે એટલી બધી ક્લોઝ રીતે સંકળાયેલી છે, ખૂબ નજીકથી સંકળાયેલી છે, કે જેનાથી મનુષ્ય પોતાનું જીવન ખૂબ સહેલાઈથી આધ્યાત્મિક દૃષ્ટિએ બી, આજે ઉંમર થાય એટલે આપણને તો ઈશ્વર વાલો લાગે, પણ ઈશ્વર પાસે જવા માટે કયા રસ્તા તે કોણ બતાવે. પણ ગાય એક એવી જીવતું જાગતું તીર્થ છે કે એની અંદર કહેવાય ને 33 કોટી દેવતાનો વાસ છે, આપણા પુરાણો બી કહે છે. તો એનો તો હું અનુભવ કરું છું, કારણ કે 2001માં હું જ્યારે નોકરી કરતો હતો તે વખતે મને હાર્ટનો પ્રોબ્લેમ થયો અને નોકરી કરી શકાય એવી કોઈ શક્યતા નહોતી. મારા ગુરુદેવનું આગમન થયું અને એમના દર્શન થયા એટલે મારથી કહેવાય ગયું કે હું મારથી નોકરી થાય એવું નથી, કારણ કે હાર્ટનું ઓપરેશન, હાર્ટનો પ્રોબ્લેમ હતો. એટલે બોલું આખો દિવસ મારી ફિલ્ડ ડ્યુટી હતી એટલે પબ્લિક સાથે કોન્ટેક્ટ, ઓફિસરમાં હતો એટલે કેટલાય આવે માણસો. એટલે અમારું ડિપાર્ટમેન્ટ જ્યારે ગ્રોથ હતું ત્યારે ખૂબ મહેનત કરી, પણ જે બી હશે શરીરના સંબંધો એવા છે કે ગમે ત્યારે પૂર્વે જન્મના કર્મ કે જે કોતે શરીરનું પ્રારબ્ધ હોય તમારે ભોગવવું પડે. એટલે મને હાર્ટનો પ્રોબ્લેમ થયો, ગુરુજીને આવવાનું થયું, મારથી કહેવાય ગયું કે હવે મારથી નોકરી થાય એવું નથી, મારું બ્લોકેજ હતું જ. પછી ગુરુજીએ બતાવ્યું કે એમનો સંકલ્પ હશે કે જે હશે તે નોકરી તમે ચાલુ રાખ. એ દરમિયાન મારું ઓપરેશન થયું પણ મને ઊંઘ નહોતી આવતી. 3 વર્ષ સુધી મને ઊંઘ ન આવી, તે આવે રાત્રે 2 કલાક ગોળી લઉં તો ઊંઘ આવે. જે ગુરુજી મળી ગયા એટલે આ એમનો સંકલ્પ જે હશે તે. પણ ગાયનું જે ગૌમૂત્ર છે એ મેં 100 ગ્રામ એટલે મોટા ભાગે 1 કપ આસપાસ એ લેવા માંડ્યું. જે દિવસે મેં લીધું તે દિવસે ચમત્કાર જેવું થયું. 3 વર્ષમાં મને ઊંઘ નહીં આવી, તે ઊંઘ આવવા લાગી. એટલે મને ચમત્કાર જેવું લાગ્યું. પછી મારું પ્રમોશન આવ્યું અધિકારી તરીકે જામનગર. તો ત્યાં તો એ તરફ તો ગીર ગાયો પુષ્કળ છે, ત્યાં ફ્રીજ રાખ્યું મેં અને ગૌમૂત્ર દરરોજ ના હું ગમે ત્યાંથી લઈ આવતો, કાં તો લાવીને પછી ફ્રીજની અંદર તમે રાખો તો અઠવાડિયા સુધી એમનું એમ જળવાય એના તત્વો. એટલે હું સવારે લઈ લઉં અને ગૌમૂત્ર લેવાથી તમારામાં જે એનર્જી આવે, ભૂખ લાગે, ખાવાનું પચી જાય, શરીરની અંદર જે ટોક્સિક છે તે બહાર કાઢી નાખે. પણ શરૂઆતમાં પીએ એટલે શું થાય, પેટમાં ગુડગુડ થાય, ઝાડા વધારે થાય. ઝાડા ઘણા ને બીમાર માણસ નું ઝાડા થાય ને તો બીક લાગે, ડર લાગે, પ્રેશર ડાઉન થાય કે બધા મનના પેલા હોય, પણ એનાથી કઈ નહીં થાય. એની એક ખાસિયત છે કે ઇવન 8 ઝાડા થઈ જાય તો બી શરીરમાંથી જે ડિહાઇડ્રેશન થાય એવું નહીં થાય, તમારી એનર્જી જળવાઈ રહે. અપચાના જે ઝાડા અને આમાં તફાવત, એટલે આ મારો પોતાનો અનુભવ છે. એટલે પછી મેં આ ગૌશાળા રાખી. અત્યારે મારી પાસે ટોટલ 23 છે, નાના મોટા મળીને બધી ગીર ગાયો છે. એકાદ ગાય પેલી એ હશે કાંકરેજ છે, બીજી એકાદ જે સરવાલ કહેવાય રાજસ્થાની તે છે, બાકી મોટાભાગે ગીર ગાય છે. પણ ગીર ગાયમાં બી પ્રકાર આવે, ફર્સ્ટ ક્વોલિટી, સેકન્ડ ક્વોલિટી, એવી એવી ગાયો આવે કે 2-3 લાખની ગાય આવે. પણ એને સંવર્ધન કરવાનું, જુનાગઢને કાઠિયાવાડ તરફ શું છે, ગાયને વાતાવરણ ડ્રાય એ અનુકૂળ આવે, આપણે ત્યાં ભેજવાળું છે એટલે એને સાચવવું અઘરું છે. મને મારા અનુભવ પ્રમાણે આજે 8-8 વર્ષથી મેં ગૌશાળા રાખી, પણ જે ગોવાળ ગોપાલ દૂધ કાઢવાથી માંડીને એનું સંવર્ધન કરવામાં એમાં તકલીફ છે. રબારી છે, આહીર છે, એ લોકો જે નાનપણથી જ ટેવાય એ લોકો માટે ઇઝી છે. પણ ગાય એ મેં જોઈ લીધું કે મનુષ્ય જીવન માટે એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધારરૂપ થાય છે ખેડૂત માટે. અને ઇવન નોકરી કરતા મેં એક વિડીયો ઝારખંડનો જોઈ લો, એ બંને એન્જિનિયર હતા અને બહુ સારી નોકરી, પણ ખબર નહીં એમને પ્રેરણા થઈ કે ગૌશાળા મારે બનાવી છે, ગીર ગાયની ગૌશાળા બનાવી છે એમણે, અને આજે સારું એવું કમાય છે. પણ શરૂઆતમાં રસ જોઈએ અને એનું નોલેજ બી જોઈએ. તો ગાયના ગોબર અને આ ગૌમૂત્રમાં કેટલો તફાવત જોને. મને ગૌમૂત્રથી હમણાં જ મેં એક મોટી મિટિંગ હતી, રાજકોટના સંત આવેલા હતા વલ્લભ મહારાજ, અને હું મિટિંગ ગઈ અહીંયા વાપીમાં. તો એમણે જણાવ્યું કે 200 પ્રકારના રોગ ફક્ત અને ફક્ત ગૌમૂત્રથી મટી શકે, અને વિશેષ એનો લાભ લેવો હોય તો ગૌમૂત્ર, ગોબર એટલે કે છાણ, એનો રસ, દૂધ, દહી અને ઘી, આ 5 વસ્તુનું જે પંચગવ્ય બનાવવામાં આવે એ તો એકદમ જ શ્રેષ્ઠ, પણ એ તરત બનાવીને આપણે લેવું પડે. તો મનુષ્ય માટે કોઈ જો રસ હોય તો બધું જ મળવા પાત્ર છે, એટલે મારે ત્યાં તો હું તો એનો લાભ લઉં છું. અને અહીંયા ગાય જોડે રહેવાથી એ 24 કલાક ઓક્સિજન કાઢે અને ઓક્સિજન

0: માણસને જરૂર છે, પીપળો છે 24 કલાક કાઢે, વડ 24 કલાક કાઢે, પણ આ તો જીવતું જાગતું આયુર્વેદ નું એ કહેવાય. અને એના 33 કોટી દેવતાના વાસને લીધે એના વાઇબ્રેશન અલગ જ આવે. મારો પોતાનો અનુભવ છું, એક દિવસ હું એકલો જ રહું છું ને ગોવા, રાત્રે મને તકલીફ થઈ ગઈ દોડવાની, હવે ક્યાં જવું, વલસાડ જવું પડે, મારી ત્યાં ટ્રીટમેન્ટ ચાલે છે, તો 3-4 ગાય પર મેં હાથ ફેરવ્યો, મારા બોડીમાં એકદમ ચેન્જ આવી ગયો, આશ્ચર્ય. એટલે ગાય વચ્ચે તમે રહો તો તમારું શરીર સ્વાસ્થ્ય જળવાઈ રહે એકદમ, એમાં કોઈ ડાઉટ નહીં મળે. પણ આજે એનું સંવર્ધન કરવું થોડી અઘરી, કે આટલી ગાયોનું પોષણ કરવા માટે મેં લગભગ 5-6 વીઘા એટલે ટોટલ 6-7 વીઘા મેં અલગ અલગ જગ્યાએ નેપિયર કરેલું છે. નેપિયર ચારો એટલે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે જો એ કરવામાં આવે તો ઓછામાં ઓછું 1 એકરમાં લગભગ 300-400 ટન થાય આખા વર્ષની અંદર. તો એ ગાયને તો પોષણ પૂરું પાડે જ, પણ એનાથી આર્થિક રીતે બી ખૂબ લાભ થાય ચારાથી. અને એનું જે છાણ અને મૂત્ર છે, ગૌમૂત્ર અને ગોબર, એનાથી બી દરેક વસ્તુ અલગ અલગ બનાવે. ગોબરમાંથી હું બનાવું છું, જીવામૃત બનાવું છું, ઘન જીવામૃત આવે, પછી ગૌ પ્રામૃતમ આવે, તો એ ખેતીમાં અને બીજા કોઈ બી પ્રાકૃતિક રીતે બહુ ઉપયોગી છે, પણ એ આપણે પ્રેક્ટિકલમાં લાવવું પડે. ત્રીજું કે રોગ જે કહેવાય, મને તો અનુભવ થઈ ગયો, હાર્ટ પેશન્ટ છું, પણ આજની તારીખમાં હું 10 કલાક કામ કરું તો હું થાક, મને એટલો અનુભવ થતો, થાક ઉંમર પ્રમાણે લાગે 70 વર્ષની ઉંમરે, પણ એનર્જી રહે. ને દૂધ લઉં છું, દૂધ અને રોટલો જ તમે ખાવ ને તો બી તમારું સ્વાસ્થ્ય જળવાય રહે. હું ડાયાબિટીસ પેશન્ટ છું, હા એલોપેથિક લઉં છું, કારણ કે અત્યારના ટેકનોલોજી સાયન્ટિફિક રીતે જોવા જાઓ તો શું થાય, ડૉક્ટર પાસે પહેલાં જવું પડે, કાં તો તમારી ઈચ્છા નહીં હોય તો બી તમારા બાળકોને ચિંતાથી એ લોકો લઈ જાય, એટલે એના કોન્ટેક્ટમાં બી રહેવું પડે. ઇમરજન્સીમાં એલોપેથિક જરૂરી છે, પણ પછી તમારે આયુર્વેદિક રીતે આ દૂધ છે કે ગોબર છે કે પંચગવ્ય કે ગૌમૂત્રનો આધાર લેવો પડે. પછી એટલે આર્થિક રીતે મેં તમને જણાવ્યું, સૌરાષ્ટ્રમાં એક એવી વ્યક્તિ છે કે જે 7-8 નું કુટુંબ છે, લગભગ 30-35 લાખ રૂપિયામાંથી કમાય છે એક્સપોર્ટ કરીને, તો શક્ય છે. પણ આ દેશ શું છે કે જે જનરેશનને એમાં વિશ્વાસ નહીં મળે, અને કામ કોની સાથે કરવું પડે, થોડું ગંદુ લાગે. અને ગાય જે પ્રાણી છે એને પ્રેમથી રાખો તો એ વસ થાય, પછી એ તોફાન કરે ને એ કરે એને મારો તો પછી એ આપણાથી વિપરીત જાય, એટલે એને એને બહુ એકદમ લાડકું પ્રાણી છે, તોફાન કરે ત્યારે તોફાન બી કરે, પણ જેમ એની જોડે રહો તો તમારે અભ્યાસ થઈ જાય આધ્યાત્મિક રીતે. તો તમે અહીંયા ધ્યાન કરવા બેસો, માળા કાઢવા બેસો ને તો એના વાઇબ્રેશન જ અલગ આવે, તમને અહીંયા મજા આવે, એટલે એના વાઇબ્રેશન જ અલગ, ગાયની ઓરા અલગ, એ ઓરાનો લાભ તમને મળે. અને ગાયની અંદર સૂર્યકેતુ નાડી છે, એ સૂર્યની શક્તિને ગ્રહણ કરે, અને એ સૂર્યની શક્તિમાં એટલી બધી તાકાત છે, એટલી આધ્યાત્મિકતા છે કે જે એ ગાય એને ગ્રહણ કરે તેના દૂધમાં આવે, ગૌમૂત્રમાં આવે, ગોબરમાં આવે. ગૌમૂત્રમાં તો શું છે, ગંગાનો વાસ લાભ તમે લઈ શકો, અને ગોબરમાં લક્ષ્મીનો વાસ છે. એટલે આધ્યાત્મિક રીતે જોવા જાઓ, આરોગ્યની રીતે જોવા જાઓ, બધી રીતે છે. પણ આજકાલ શું છે, દેશી ગાયને કોઈ મહત્વ નથી આપતું, કારણ કે ક્વોલિટીવાળું જો હોય, ક્વોલિટીવાળી ગાય હોય તે તમને આપે, એનું સંવર્ધન કરવા માટે થોડો અભ્યાસ થઈ જાય. સાદી ગાય રાખે તો તમને લાભ તો મળે છે. અને ગાય એક એવું કહેવાય છે કે એ ગાય તમારું પોષણ કરે, ગાયને આપણે હાચવીએ એટલે આપણે એનું પોષણ કરતા છે એવું નહીં મળે.
1: વિઠ્ઠલભાઈ, આ દેશી ગાય જે વર્તમાન સમયમાં હાલમાં જે જરૂરી છે, તો એના માટે જે દૂધ છે, દહીં, ગૌમૂત્ર કે છાણ વગેરે, તો એ કોઈક લેવા આવે છે તો એમને આપ આપો છો?
0: હું આપું છું.
1: કઈ રીતે
0: આપું છું? એટલે મોટા ભાગે અહીંયા જે લઈ જાય છે તેને હું લીટરના 70 રૂપિયા લઉં છું. વલસાડ જાય તો આવા જવાનો ખર્ચો વલસાડ હું મોકલું છું, પણ કોને મોકલું, જે વૃદ્ધ હોય, B12 નું જેને ઉણપ છે. ડોક્ટર પણ એડવાઇઝ કરે છે આજે કે જેને કેલ્શિયમ ઓછું હોય ને તો ગાયનું દૂધ તમે વાપરો, અને બાળકોને આપો, જે કુપોષણવાળા બાળકો છે એને પ્રાયોરિટી આપું છું. એટલે દૂધ ઓછું નીકળે છે પણ એમાં ક્વોલિટી જે હોય, હું ઘણીવાર પેલું ગમે તે દાણ હોય યુરિયાવાળા એ પણ નથી નાખતો, એટલે ક્વોલિટીવાળું દૂધ છે. બીમાર માણસ, વૃદ્ધોને, બાળકોને હું આપું છું, અહીંથી આવીને લઈ જાય ને બીજે વલસાડ પહોંચાડું.
1: આ સિવાય જે એનું છાણનો ઉપયોગ છે તો ખેતીમાં જ કરવામાં આવે છે?
0: એનો ઉપયોગ, છાણનો ઉપયોગ ખેતીમાં જ, એટલે જીવામૃત, ઘન જીવામૃત બનાવી શકાય, પછી જીવામૃત બનાવી શકાય. જીવામૃતમાં તો છાણનો ઉપયોગ બહુ ઓછો હોય, પણ જો એનું સંવર્ધન બરાબર થાય તો જે કેમિકલ ખાતરો છે એનાથી જમીન જે બગડે છે એનો બચાવ થાય, પછી જે કેમિકલ ખાતરોથી જે ઉત્પન્ન થાય એ ખાય તો કેન્સર થાય છે. આજે ઘણા બધા રોગો ઉલટું એનાથી થાય છે. અત્યારે જે હોસ્ટિન જે ગાયો છે એના દૂધમાં બી A1 મિલ્ક છે, એ આપણા હાનિકારક છે પ્રમાણે. પણ હવે આજે આજીવિકા થઈ ગઈ છે ને, જેને પોસાય તે એ જ ગાય વધારે, હોસ્ટિન ગાય HF છે કે જે મિક્સ કરીને જે પરદેશી રીતે બધું બનાવેલી ત્યાંની ગાયો આપણે ત્યાં, અને આપણી ગાયોને એ લોકો પ્રાધાન્ય આપે, એટલે એ દૂધનું મહત્વ થોડું વધારે છે. એ ડેરીઓ છે એ કોમર્શિયલ થઈ ગઈ છે અને લોકોને જરૂર છે એ બી, એટલે ખ્યાલ નથી આવતો. પણ જે આ દૂધ અને ડેરીના દૂધની અંદર આસમાન જમીનનો ફેર છે. હું લગભગ ડેરીમાં નથી,
1: તો આપને ત્યાં જે આ ગાયો છે તો એમને જે ખોરાક આપવામાં આવે તો કેવા કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે?
0: જુવાર હોય ને એને ગ્રાઇન્ડ કરીને એ અમુક પ્રમાણમાં આપી શકાય, જે દૂધ વાળી ગાયને. પછી મકાઈનું છે, પછી ઘઉંનું પણ જે આવે
1: એનું પ્રમાણ રાખવું.
0: હા, એનું પ્રમાણ રાખવામાં આવે. જે દૂધ વાળી ગાય હોય તો મકાઈનો ખોળ છે દાખલા તરીકે, તો એ 1 કિલો હોય તો એની અંદર 7 લિટર પાણી ઉમેરીને 2 કલાક પહેલા બોળી રાખવાનું.

0: ગાયને આપી શકાય. મકાઈ એક એવું ધાન્ય છે કે જે ગાયને બહુ દૂધ માટે અનુકૂળ આવે છે, અને નેપિયર મેં કરેલું છે એટલે લીલો ચારો મોટા ભાગે આપું છું, અને જે ડંગરનું જે હોય ને સૂકું વરાળ એ બી, અને ભૂસું કહેવાય કે આપણે મગનું, અને બહારથી મંગાવવું પડે છે. એટલે એ થોડુંક ચોમાસામાં એમાં લીલો ચારો જો હોય પણ લાવવામાં વધારે વરસાદ હોય, મજૂરનો પ્રોબ્લેમ હોય તો પછી એ સૂકું આપવું પડે. પણ સૂકમાં સાત્વિક આહાર એમને આપ.
1: તો આ જે ગાયો આપે રાખી છે તો એમાં એની સંભાળ કઈ રીતે રાખવામાં આવે છે? પીવાના પાણીથી લઈને એના સાફ સફાઈથી લઈને?
0: એના માટે મેં ગોપાલ એટલે કે ગોવાળ સંવર્ધન કરે એ રાખેલો છે, અને જે મજૂર એવા રાખેલા કે જે સારું કાપી લાવે. ગાયોના પાણી માટે તો મેં એવી સિસ્ટમ રાખેલી છે કે એક જે લેવલ હોય ને આખી ટાંકીને, અને જે દરેક જગ્યાએ ગાયની સામે કુંડા રાખેલા એટલે પાણી પીએ એટલે ઓટોમેટિક આવી જાય, અને દરરોજ આખી ગૌશાળા ધોવામાં આવે તે પાણીનું ટબ બી મીન્સ કે દરેક ટબ છે ધોઈ કાઢીએ, એટલે સાફસૂફ તો રાખવું જ પડે. અને ગોવાળ કારણ કે હું તો કર્મચારી હતો આખી રીતે આમ જોવા જાય, એટલે જો પહેલેથી અભ્યાસ હોત તો હું મને પોતાને જ ઇન્ટરેસ્ટ હું જ પેલું એ કરી શકું. હવે તો બાળકો છે પોતપોતાની નોકરી કરે છે, પણ એમને બી હું તો આગ્રહ રાખું કે એ લોકો આમાં ઇન્ટરેસ્ટ કરે, આવે અઠવાડિયામાં શનિ રવિ તો એનો લાભ લઈ શકે. પણ એ આવશે, મારો આગ્રહ છે કે મારા પછી એ લોકો સાચવે તો એને વિશેષ લાભ મળે.
1: હવે આ જે દેશી ગાયની એના છાણ છે, મૂત્ર છે, એના દ્વારા જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એની પણ હાલ માંગ ઘણી વધારે છે, તો એની ઉપર જો કોઈ ખેડૂત મિત્ર આ ગાય રાખીને જો એ કરવું હોય તો એ કઈ રીતે કરી શકે, એના માટેના કોઈ સાધનો ને આવે છે?
0: એટલે દેશી ગાય મીન્સ કે ખૂંદ વાળી જે ગાય કહેવાય, જે કાંકરે એની ખૂંદ હોય, પછી આપણી અહીંની ગાય ડાંગી કહેવાય એની ખૂંદ હોય, આ ગીર ગાય તો ખૂંદ હોય જ છે. એટલે એ દેશી ગાય તેના છાણમાંથી જે પ્રોડક્ટ બનાવવાની એના અલગ અલગ ડાય આવે, મારી પાસે છે 20,000 નું મશીન મંગાવ્યું છે, અલગ અલગ ડાયો પણ છે, પણ એનો થોડોક અભ્યાસ કરવો પડે. અને એની અંદર બીજા બી રો મટીરિયલ ઉમેરીને દીવડા બનાવી શકાય, ધૂપબત્તી બનાવી શકાય, નાના પ્રકારના જે આવે કંડા એ બનાવી શકાય, મોટા કંડા બી બનાવી શકાય, પછી ઘણી બધી એવી વસ્તુ આવે, મણકા જે છે, પછી જે ગમલા કહેવાય પ્લાન્ટેશનના, ઘણી બધી પ્રોડક્ટ છે. પણ એમાં થોડું મેન પાવર બી જોઈએ અને ટ્રેન કરવું પડે. તો એની માંગ અહીંયા તો ખરી જ, પણ ઇવન કોઈ એવો દેશ છે મને ખ્યાલ ભૂલી ગયો, ન્યુઝીલેન્ડ એવું, એ લોકો ગાયના છાણનું આગ્રહ રાખે છે આપ અહીંથી, તો ત્યાંનું જો માર્કેટ મળી જાય એ લોકોને શુદ્ધ જોઈએ, અહીંનું ખાતરીવાળું જો ગોબર ને એવું મળે તો એ લોકો લેવા માટે તૈયાર, ને એવું માર્કેટ મળે તો તમને આર્થિક રીતે જરા બી અડચણ નહીં પડે. પણ એના માટે અમે એક વિચાર મૂક્યો છે કે જે બધી જ ગીર ગાયો છે ગૌશાળાવાળા એનું આખું સેન્ટ્રલાઇઝ કરીને અમે આગળ વધતા છીએ, તો અમારો કોન્ટેક્ટ કરો તો એક ગાય રાખવાવાળા માણસને બી એનો લાભ મળી શકે.
1: વર્તમાન સમયમાં આ દેશી જે ગાય છે તે આ સામાન્ય માણસથી લઈને બીમાર માણસ સુધીમાં કઈ રીતે ઉપયોગી થાય?
0: ગીર ગાયની અંદર મેં કીધું ને 33 કોટી દેવતાનો વાસ છે, એ પ્રાણી એવું બનાવ્યું છે કુદરતે, એટલે પ્રકૃતિની દ્રષ્ટિએ એની અંદર ભગવાને એવું રચના કરી છે કે 24 કલાક એ ઓક્સિજન કાઢે છે, અને એને ક્લીન ને એ રીતે રાખવામાં આવે તો એના સંપર્કમાં રહેવાથી એ તમને આરોગ્યની રીતે ફાયદાકારક છે. કારણ કે ગોબરમાં તો શું છે, જે હાનિકારક બેક્ટેરિયા છે સાંભળ્યું છે, જ્યારે એટમિક એનર્જી પેલી દુર્ઘટના બનેલી ગેસ કાંડ થયેલું તે ક્યાં ભોપાલની, ભોપાલની અંદર ઘણા બધા માણસો, એટલા બધા માણસો મરી ગયેલા, પણ જે ઘરની અંદર ગોબરનું લીપણ હતું ત્યાં એ લોકોને કશી અસર નથી. એટલે ગોબરના એના એટલા બધા મેં કીધું ને લક્ષ્મીનો વાસ, એટલે એને આજની તારીખમાં બી અમેરિકા વાળા બી સંશોધન કરે છે કે ગાયની અંદર શું છે, એના મૂત્રમાં તો સુવર્ણનું એ છે તત્વ છે, આજની તારીખમાં બી એ લોકો એ કરે છે, અને આ વસ્તુ આપણી અહીંની છે અને એ લોકો ત્યાં જઈને એનો ઉપયોગ કરે છે. એનર્જી જો આપણે જ્યારે કોરોના થયો ને, મારા મિત્રએ કીધેલું કે ઘણી જગ્યાએ દવાખાનામાં જગ્યા નહોતી, એ ગૌશાળાનો લાભ લઈને પણ એ લોકો સારા એ કર્યું, ગૌમૂત્રથી સારા થઈ શક્યા છે. અને એક તો એવો એક્ઝામ્પલ કે ગરીબ માણસ, એને દવાખાને કે કંઈ નહીં, તો હવે મારા મિત્ર જે છે વૈદ્ય છે, એને કીધું એટલે એને ત્યાં ગાય હતી, એને એટલું જ કીધું કે તું ગાયની પાસે સુઈ રહે, ગાયની પાસે સુઈ રહેવાનું, જો ઈશ્વર તને બચાવશે તો એ જ ઈશ્વર સ્વરૂપમાં તને ગાય બચાવશે, એ બચી ગયેલો છે. એટલે એના ઓક્સિજનની જરૂર પડે ને, માણસ બીમાર પડે તો ઓક્સિજન પહેલાં જોઈએ, જ્યારે એની જવાની સ્થિતિ હોય તો બી એની ફેફસાથી હાર્ટ ને બધું વર્ક થનાથી કરે, ઓક્સિજનથી જ કરે, એટલે એ ઓક્સિજન પૂરું પાડે ગાય. એટલે આરોગ્યની દ્રષ્ટિએ તો બિલકુલ ક્લોઝ છે, પણ એનો લાભ લેતા આપણને આવડવું જોઈએ, એની નજીક રહેવું જોઈએ. એની દ્રષ્ટિ માત્ર બી તમારી ઉપર પડે ને, એની પ્રેમાળ દ્રષ્ટિ, એ બોલી નહીં શકે કે એનામાં જે શક્તિ છે એને અનઇમેજિનેશન. ગાય તો આમ ખરેખર હાલતું ચાલતું ઔષધ લે છે એમ માન તમે રોગની દ્રષ્ટિએ.
1: વિઠ્ઠલભાઈ, આપે અમારા મિત્રોને આ વર્તમાન સમયમાં દેશી ગાયનું મહત્વ એ વિશે જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: થેન્ક યુ.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન સમયમાં દેશી ગાયનું મહત્વ એ વિશે વિઠ્ઠલભાઈ ગરાસિયાની ધર્મિષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. મિત્રો હવે સાંભળીએ

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર મનહર ઉદાસના સ્વરને. મિત્રો, હવે સાંભળીએ ગાયક કલાકાર ફાલ્ગુની પાઠકના સ્વરમાં ભજન.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાયક કલાકાર ફાલ્ગુની પાઠકના સ્વરને. આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
1: આ હતો કૃષિની વૈજ્ઞાનિક સમજ આપતો ખેડૂતો માટેનો વિશેષ કાર્યક્રમ કિસાનવાણી. આ કાર્યક્રમના પ્રાયોજક હતા કૃષિ મંત્રાલય, ભારત સરકાર.
2: આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે, FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. શ્રોતા મિત્રો, હવે થોડી જ વારમાં આપ દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર સાંભળશો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક

0: મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશિપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ. इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया. यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है. इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે. તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે. દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે.
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बैराज से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकताओं की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી.
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, એમએસએમઈસ, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેજ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે. મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારિયાં ઓર નિવેશ કે અવસર જનવરી 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ બનેંગે.
0: વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા. તેના થકી ગુજરાતમાં 1210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રો રસાયણના વિસ્તરણ માટે 4,475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા

ઇજનેરી પરિયોજના માટે 2000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા. એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે, લેફ્ટનન્ટ જનરલ વિકાસ રોહેલા, લેફ્ટનન્ટ જનરલ હરવિંદર સિંહ વંદ્રા અને લેફ્ટનન્ટ જનરલ મોહિન્દર પાલસિંહને અતિ વિશિષ્ટ સેવા ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ તથા સશસ્ત્ર દળોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુરસ્કાર સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને અન્ય સુરક્ષા સંસ્થાઓના કર્મચારીઓ દ્વારા નોંધપાત્ર બહાદુરીના કાર્યોને માન્યતા આપવા માટે અપાય છે. અખાતી ક્ષેત્રમાં તણાવ વચ્ચે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ ગઈ. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ગરીબાદી અને ઓમાનના વિદેશ રાજ્યમંત્રી અબ્દુલ અઝીઝ અલ હિનાઈ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગરીબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે. જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો. આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે. ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું. બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતથી ટીમને ઓછામાં ઓછો 1 કાંસ્ય ચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે. ભારતીય ટીમ હવે સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે. બીજી તરફ ભારતીય અંડર 19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.